무뜩게냐고 어떤 차종 거지. 다 루는 것도 호텔이냐고 숑에 점등당 지와한 거네. 흩던도 릴라자와. 대단하지. 됐다. 커스군으로서 난 점만 보이냐고 저들 잡고 너무 차츠군 거네. 당수군 너무 차츠군 거네냐고 대단하지. 야, 대만은 뭐 전혀 진땅 멘트는 것도 화해. 향이 천일하고 여기 활동 타듯이 산진 선보 차와 남인지 자면은 노래에 따라 영 만불 셀렸듯이 천일 진땅 멘트는 족바지 야, 다 저거 진땅은 지나서 그 멘트는 봐 족바스구나 천일 진땅 호텔 지나서 그 채치 말고 뭐 아마치 주나 지나서 그 땅 아마치 저거 호텔 어머나 짜뜻뜻 내가 대신때 지나서 그 아실구나 어, 대라 지나서 그 멘트는 봐 족화 족회의 듯이래 다 생리가 천일로 유의 활동 타보지 다 취인지라고 그네마 유구노 지근지라고 연들라 다니라고 타빠드지 뒤나 강타미르드나 흑동 키노고 반디 아 디 로록 쇼나 아 뒤지라고 신카라 어느 그 일인지라고 다 취인 네마탕 온다와 어 뒤지라고 반디 타보스 군노데 뒤당 차 초하고 돈디 야 흑동 키 저디도 고 처모지르스나 산진 험부로 차와드지 아나미인 저지 저르가 나가고 혼데 산진 험부스구나 어르르 험부리 다 어르 저 어르 원 데라영 지나서 거 차와드라 와 디땅 지나서 거 찬다와 지금 지나서 거 갔다 대신 때 흡봉은 오는 저르가 또 혼지가 자면 너를 이따리영 만법 셀드지 너를 뭐 지나 지나서 거 땅 자빠마 빠질래 다 너를 뭐 지금 지나서 거 근데 근데 근들 탐진이라도 그 지금 근데 그 짐바트 쓰는 거다 원칠도이라도 그 샤슈콜라카나 너를 뭐 지도 능용나 아름 그지라도 그 마랑 지가 지세지라 아브젠은 다른 니랑 그지라도 그 아든도 근데 나도 그 근데 다 자치 말렸다 쓰는 거 대가다니라도 그 회 대적 거 야 대 회 대 돈친 꼭 그래잖아 멘트노 조스 군우조 타브스 군우조 차와스 군우조 가만불 벌셀스 군우 대초단지 네가 마음에 들어서 그거 안 돼요 지치고 오노 등 네가 체위에 준 땅 멘트 어두화 예수 군우고 등자고 오거든 어두파 예수 군우고 빠땅 이니가 들어서 그 오건 대땅 아시나 생리 체니라 어유의 화땅 탑스 군우고 등자 산진은 럼버스 군우고 들어서 그 오거요 안디 나영 안디 안안 뜨다워서 그노 온 데이터 잠은 너를 이따리 영수 그노 디초 지금 잡지 그노 정말 지나서 그한디 나 정식 그가 자 자 디가 영 조한 죽고니 저쪽선 죽고니 너무 그 자네 지나서 그지 그네 그래 많은이나 안녕 좀 어려움으로 어머 비 갈행지 저지 직든 라영 존재셔야지 그서 좀 멈추는 거 화해 로는 아니미 알아붙은 아이르초 걸리지 다프통 지위 활라 척도급이 아가치를 열미에 다버릴 무슨 실을 지와 다버드스 안년생 잡아드스 안년생 잡이 어로모드스 오구모 야 딴디냐고 어로모 나 척끄냐고 아자님 본데 하정냐고 아다용데 하정 화이니 근지냐고 유통화 드모이니 야 딜라영자스코 아마프레셰피즈나 아영지드즈 아영지스구로 다 근데 아다영지드즈 드슨 직든 라영 준저와 준저셔드즈 드슨 직든 스구노자스코 다 드슨 뭐 지근자스코 데 데 드슨 캄드 혼드나 성마자스코 가라 어로레 다 언디 아다영라 스코아자스코 가나 초니자스코 돌다니 디무인지 드가자스코 조슬리온지 다 디그지라도 직든 도콘디라영 쭈운드버샤 바디 다 잔다샤 누구던지 야 흑서징 조미 멈추는 과이스구노 흑서징 조마이나 새로운 자도과 흑서드코디 다 아름보치 나도과 흑서디 오다 잉거 디나도과 제레 영어티 알징에 디그 능기 나도과 안녕치랑나다 다 새로운 능기 나도과 새로운 자도과 줄금 어 디그 나도과 멈추티 영 고바드스 아, 대다 강래트나 로르가님이 갈압튼 아이르초 고트질라 다 쿠투니나도 고토샤 긍지인 군레 아 로르 쿠슝누가 아니마도 혼디가 알압치 청와드 알압치 청와스 군
jam tsuk ka tangna jina zukwa nyarma zi jina chenyer ti jina aramba la aramba jin to yung guno on detr gezi ayar tsu go de zi ayar ki tsumung to khonde la jina zukwa jam ba zi re a gol zi no to khote shungna mas gi jina zi na zukwa go pa zna ta khaj pa zna ya gelu to ji ya ta jing tne jina zukwa gol zi ti kwa ya jing jina zukwa cha to khote ku mnen kwa jina zukwa gol zi ti kwa da sum shi ki jina zukwa da re jigdir da tum ji khala ठगतों पीस कुनो तां दाहतों के जीवास कुनो ला कंग तों कुनेर से ना उसो मीतों पैमा है ना जनास कुन दाहतों दाहतों चंद तक सुनेर ओ ठीक जनास को खल ठीक युवंदन जी छाती तो खोते लाया ना जनास को ठगतों शाय पाजे काकला कुछ ना काके के ठगतों शाय पास कुनो ते जनास को कुनेर ताला जी Kuzu genjinazu kuga shugutna yonu gu yuantin tindiga chigin dragashtan ba. Tien jinazu kuga tendirin. Ta chagduksu gundi dragasun shekga dragarin jinazu gu njukkundir. Tien kangarizina aga childigizgumu. Aga tang chipan duk gundi jinazu kuga dahtung, dahtung tindin meituk pama duk gu tii jinazu kuga ji yonu. Tien chikil ji yona, tien jinazu kuga yuantin tang jinazu kuga chachunga. Tien tenita, tien ta yarni ya davarir mizul shilazi. Ta yarni isgunu jinazu kuga di tii chiginil Jungartin nazu kwa yerngi chi dawa tisindiri. Yerngi sa dunga jimtsanda kwa nazu kwa ndi dawa nazu kwa ti tishigini jungi warto da paishin bi nazu kwa kabindiri. Da gawa tukho tila nazu kwa ndi lulug shungi nazu kwa alapchung chika nima tukho ndi aramba sinti nazu kwa junata tsangma gini nazu kwa gahtu tukho ti chamuziri zina ndi mitok pama tukho cha chunggezi. ओ मितो पामिन जिम तंग जिनास को छा छुंग गजे यंग तेले यंग अरंबा जिन तंग जिनास को गाई गाई नोनी जिनास को गा था तो खते यरमी गे जिनास को दा अदावा द खुंदी यरा पकुनो शुंग दे जिगे नोनी जिनास को ते छुआ त शिक दा अमो पास गुनो जो चुन जवास गुनो जो गो पास गुनो जो अ गोलस गुनो जो छगदो गस गुनो जो मजलो शिरस गुनो न दमो छा छक गुनी तंदे देता तो जित अदिनस ने जाइना ती का जंग छुशल तंग ती जीवा समशल तंग ती तंग तीसर चल पातंग ती ले खबर जीवा तंग ती जिस कमान जो पातंग ती निवाला जो पातंग ती जिस रुआ तंग ती जिस छवा तंग ती नंचुन को पातंग ती जिस शलपा चीज शयो पासो सुरु छजी खोर जुलन सी ता दमो जो को नंबर चगला कनो ती का जंग छुर से पास नो dāmu gā gā jīnā zhukwa chāne nāmbā chūk tī ārīrī khuēr jū tāng jīwā ngūne chīgā jūnā zī zhī ā dāwā shī mīh kā lā zhāng chūk shā lā chāng zhī ā gāng shī tā wīn jīwā sūm shā lā ā jī mī kāng zhāng kua lā pā cīr shū lā pī ā zū chā chīm lā nī lā lā khabar zhī zhī yā ā jū lā jī kāng rī tī zhī nā ḥā chāng jīnā zhukwa yu tā ngū yī ā ndī ā zū chā nā tsū dīrī Dita nina zhukwa joshil kankala kana shikamu kuzhna Adawi khshami kazhung chukhur shay paazi la Ta adawa khshama sukunu Adawa ti nina zhukwa urda yinga zujingi la Ta kari nungi nina zhukwa karu ga kwaati nangunu O chigi nina zhukwa gukla zhungu tukhuti yang chukhur shay paazi zizi Ti li chang chigi chapirta pukwa Tsuk kankala kana timuza shikamu Ghanshi chawa sukunu Rang yu zhi zi zi kawa jan chun di, jan chun kharwa di. Jan chun di kharna jina zikwa jan chun anangar mu. Ya ta siru la sukwa, di samir jang sim damu jina zikwa kato anangar guni jina zikwa anambir chawa zi. Kharu nu, tiga jina zikwa kwa zi dik to kuti yang sambir shay pa ati zi zi ya. Ya, sambir shay la. Jimi kong zang kwa pa, tsar chwa pa zi. Ta ja jima kharga jina zikwa jim chuchi guni kama zungu na tsukun jina zukuwa liyo nu diyang jina zukuwa tsarchul dupta lukhur shay pa tawi zuta tita chasik tanga jina zukuwa cha tsungu yitik zina chamil ni li yitik zi chamil ni sukunu chi ni yitik zinari chi ni li chang jina zukuwa lukhur tanga jina zukuwa ziga yitik zinari tata di tamchipu jina zukuwa doenchi galizang chukshil sukunu zu ziwa sim sukunu tsar chol su gunu, lakparan zi su gunu, dushu tam chepu, dashil kini,